0: radio.lk.
1: જય શ્રી માં હામ ધ્રુવ અને દીપિકા પ્રિયદર્શની તમામ એ ગીતે ગાયને કરીને જય શ્રી માં એમ પીરનું બુદ્ધ પિયાન વાંસે ગે કરુણા આપે હદવત સેતુ ગેને અતિશય પૂજનીય ભક્તિ ગીત હદવત નિવી સિત સંસુંગ વિ ઉદુગુણ સારણ ગેને દીપિકા પ્રિયદર્શની ગે અપૂર્વ નિહતમાની હાંડિંગ આપે સિતટ સેતુ ગેને અતિશય આદરણીય બુદ્ધ ભક્તિ ગીત ઓબે નિવસટ આશીર્વાદક વેન્ન ઓબે સિતટ સસુર સંસિલક વેન્ન આપી એકટ નિયતમાન્યમ આસમુ મે ગીતે